0: ફણગે ફાનુગે આંબી ખાંબલું નાય, લૂ તુગે ફાનુગે આંબી ખાંબલું ગે વાહ કઈ ખાફિર મીહુન અલ્લાહ મિસાલ જસવી એ દેબે ખાંબલું તિબ્બેવી તિમન રસકલાંગે સોલિહ અળુંગે તેરેંગ દે અળગે અમરુગે દશુગે ફાહે એ દેબે ખાંબલું એ દેબે ખલુન ખયાના તેરવી ફાહે અલ્લાહુગે હઝરતું ઇવ્વિસ કમે એ દેબે ખાંબલું નઠકા એ દેબે ખલું નખ ફુદ્દે નુદેવુને આદિ એ દેબે ખાંબલું નં અંગવાનતે નરકય વન્ન મીહુનાયકુ તિય દેમી હું વેસ નરકય વન્નાશે
1: وَضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ

એ નરક અન્ન રૂળિંગ ખુદી ખુદી વેદાં ખાર વેદે ખા ફિરુંગે ફાઉજિંગ એ નરખંગ એલ્લાવા કોમ્મે ફહરબ એતાંગે બંડેરિંગ એવરેના સવાલ કુરવાનતે ઇન્ઝાર કુરવા રસૂલક તેબામી હંગે ગાથ વડે નુગન્નવા હિજે.